નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કૃષ્ણ અને આ મોરપીછીની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જયારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, હે વન દેવતા, મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાયને માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતાજી એ કોઈ ધર્મ ગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે, પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે। તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવન
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષની નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી ભક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતા આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યો, પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે, તો પામી ગયો. અને બરાબર એ જ

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા કૌશલ્યો મહાવરો અને અડગ આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેધ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હી લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્યવેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમતાની સૌ કોઈ રીચ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: કોઈ વાત કરવાની હોય તો આપણે કહીએ કે મહાત્મા ગાંધી આમ કહેતા હતા, એટલે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે મહાત્મા ગાંધી જેવું સત્યનિષ્ઠ જીવન જીવીએ, અહિંસાનિષ્ઠ જીવન જીવીએ. શ્રેષ્ઠ માણસ જે કરશે લોકો એવું કરશે, શ્રેષ્ઠ માણસના દ્વારા જો કોઈ ખોટા કામ થશે તો એ પેલા સામાન્ય માણસોનો આદર્શ ઊભો નહીં કરી શકે. આ તો આદર્શ ઊભો કરવાની વાત છે, અને આદર્શ કોકના દ્વારા નહીં પોતાના દ્વારા કરવાનો. એટલે આ જે સામાન્ય વ્યવહારનું જ્ઞાન છે કે જે પ્રમાણે શ્રેષ્ઠ માણસો, આદર્શ માણસો, સમાજના આગેવાન લોકો, નેતાઓ એ જે પ્રકારે વર્તન કરશે, સામાન્ય માણસ એનું અનુકરણ કરવા પ્રયત્ન કરશે. એટલે લોકોની સમક્ષ પોતાની જાતને જ આદર્શ રૂપે ઊભી કરવી, એનું નામ લોકસંગ્રહ. ભાષણો આપવાથી ના થાય, પોતાના વ્યવહારથી થાય. મારું જીવન એ જ મારો સંદેશ, આવું ગાંધીજીએ ક્યારેક કહ્યું હતું. તો લોકસંગ્રહની વાત આ છે કે તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એટલે સામાન્ય માણસોના સ્તર કરતા તમારું સ્તર થોડું ઊંચું થયું છે, અને તમારું સ્તર ઊંચું થયું છે એ પણ લોકો જાણે છે. સામાન્ય માણસને બધું જ્ઞાન ન હોય તે સમજી શકાય એવું છે. બધું જ્ઞાન બધા માણસોને ના હોય, પણ એ જુએ કે આ બાબતમાં શ્રેષ્ઠ માણસો શું કરે છે, આ જગ્યાએ ઉત્તમ માણસોએ શું કર્યું. તો એ ઉત્તમ માણસોનું જે વર્તન છે એ આદર્શ વર્તન, અનુકરણીય વર્તન બની જાય, અને એ અનુકરણીય વર્તન બને છે એટલા માટે થઈને પેલા શ્રેષ્ઠ વ્યક્તિની પોતાની પણ ફરજ થઈ જાય કે પોતાના વ્યવહારની અંદર ક્યાંય ચૂક ન આવે. તમારાથી ખોટું થયું તો પેલાને એ લાગવાનું છે કે ના, આમ તો થાય, ચાલે કોક વખત, પણ કદી ન ચાલે એવું વર્તન કરતા હોય એના માટે આદર્શ રૂપ બને. તો કહે છે કે યદ્યદ આચરતે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ વ્યક્તિ જે પ્રમાણે આચરણ કરે છે લોકો તેનું અનુસરણ કરે છે. અને એમ કરવાને કારણે શું થાય છે કે એનું જે વચન છે એ પ્રમાણ બની જાય છે. કોણે કહ્યું? કૃષ્ણએ કહ્યું. કોણે કહ્યું? સ્વામી વિવેકાનંદે કહ્યું. કોણે કહ્યું? ભગવાન શંકરાચાર્યએ કહ્યું. કોણે કહ્યું? મહાવીર સ્વામીએ કહ્યું. બુદ્ધે કહ્યું. આ જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એમનું વચન જે છે એ પ્રમાણ બને છે, કારણ કે એ જે બોલ્યા એવું જ એમણે વર્ત્યું પણ છે. તો એ જેને પ્રમાણિત કરે એ પેલા સામાન્ય માણસ માટે પ્રમાણિત થઈ

ગયેલો વિષય કહેવાય. સયત પ્રમાણમ કુરુતે, કે જેને પ્રમાણિત કરે, એને પ્રમાણિત કરેલ વ્યવહાર એ લોકસ તદ અનુવર્તતે, લોકો એનું અનુવર્તન કરે છે. આપણે બોલીએ છીએ અનેક વખત જીવનના વ્યવહારની અંદર વાક્યો બોલીએ છીએ, સત્ય ધર્મમ ચર, કેમ તો કે ઉપનિષદમાં કહેવાયેલું છે. અને એ ઉપનિષદનો ઋષિ જે કોઈ છે એ પોતે હંમેશા સત્ય બોલે છે, માટે એનું સત્યમ વદ એ વાક્ય પ્રમાણ વાક્ય છે. ધર્મમ ચર, ધર્મનું આચરણ કરો એમ જો ઉપનિષદમાં કહેવાયું તો એ આપણે માનીએ છીએ, કારણ કે ઉપનિષદના ઋષિઓએ ધર્મનું આચરણ કર્યું છે અને પછી આ વાક્ય બોલવામાં આવ્યું છે. તો શ્રેષ્ઠ વ્યક્તિ જે છે, આદર્શ વ્યક્તિ જે છે, એ વ્યક્તિ જે પ્રમાણિત કરશે, એ જેને પ્રમાણ કહેશે, કે જેને યોગ્ય કે અયોગ્ય કહેશે, એ લોકોના અનુકરણનો આધાર બનશે. લોકો એનું જ અનુકરણ કરે. કોણે કહ્યું એ પ્રશ્ન જ ઊભો થાય કે અમુકે કહ્યું તો એમાં કંઈક સાર હશે. એને માનો, આપણે માનવું જોઈએ આપણે આ વાત. એટલે એને પ્રમાણિત કરવાની, પોતાના વ્યવહાર વડે આ વસ્તુ સિદ્ધ કરી છે. કારણ કે પ્રમાણ છે એ સિદ્ધ કરવા માટે જ હોય છે. પ્રમાણકરણમ પ્રમાણમ, જ્ઞાનનું સાધન છે પ્રમાણ. એ તો પ્રમાણ ક્યારે બને? સત્ય હોય તો જ પ્રમાણ બને, એનું વાક્ય પ્રમાણ બને છે. કારણ કે એ આચરણ દ્વારા પ્રમાણિત થયેલું છે. તો શ્રેષ્ઠ વ્યક્તિઓએ પોતાના આચરણ દ્વારા જે કંઈ પ્રમાણિત કર્યું છે તે લોકોના માટે આદર્શભૂત છે, અનુકરણીય છે, લોકો એ પ્રમાણે ચાલશે. આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો ગાંધીજીની જેમ જીવન જીવતા થયા હતા એક સમયે. આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો શંકરાચાર્યજીએ ઉપદેશેલા વાક્યો પ્રમાણે પોતાનું જીવન ઢાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે. તો જો તમારી અંદર જ્ઞાન આવ્યું છે ને, જો તમારામાં જ્ઞાન આવ્યું છે અને તમે થોડુંક પણ જ્ઞાનનું આચરણ કરો છો તો પછી હું જ્ઞાની છું એવો અહંકાર કાઢી દઈને હું જે કરીશ તે લોકો પણ જોવાના છે, આ ધ્યાનમાં રાખીને અને લોકસંગ્રહ કહેવાય. તો પોતાના વાક્યને પ્રમાણિત કરીને ચાલવું એ પણ શ્રેષ્ઠ વ્યક્તિઓ માટે આવશ્યક છે. એટલે માત્ર કર્મ ન કરવા, નિષ્કામ કર્મ કરવા, આવી વાતનો ઉપદેશ, જ્ઞાનનો ઉપદેશ, સાચું જ્ઞાન આને કહેવાય, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ આવી કહેવાય, એ વાત તો છે, બરોબર છે. પણ આ તો લોક વ્યવહારની વાત થઈ કે સામાન્ય લોક વ્યવહારની અંદર શ્રેષ્ઠ માણસોનું સામાન્ય માણસો અનુકરણ કરે છે, અને એટલા માટે શ્રેષ્ઠ માણસે પણ સામાન્ય માણસોને આદર્શરૂપ બને એવા કર્મો નિયમિત રીતે અટક્યા સિવાય કરવા જોઈએ. એ જો કર્મ કરવાનું બંધ કરે, સંન્યાસી થઈને બેસી જાય તો લોકોને પણ એમ લાગે કામ જ કરવું જોઈએ આપણે, પણ એમ નહીં થાય. કારણ કે એ પોતાના આદર્શ બનાવે છે. હવે આનું ઉદાહરણ કૃષ્ણએ અર્જુનને આનું ઉદાહરણ આપવાનું છે. તો કૃષ્ણ બહુ સાદું સીધું પોતાનું જ ઉદાહરણ આપે છે કે તું જો કે મારે કઈ કરવાનું શેષ છે, કઈ પામવાનું બાકી છે, કૃષ્ણએ શું પામવાનું છે. કૃષ્ણ ભગવાન છે એ વાત માનો કે ભૂલી જઈએ આપણે થોડી વાર માટે. કૃષ્ણને ભગવાન નથી કહેવા, કૃષ્ણને વ્યક્તિ કહીએ. તો એક ગોવાળિયાનો છોકરો રાજા બને છે, પાંડવોનો મિત્ર બને છે, અષ્ટપટરાણીઓ પ્રાપ્ત થાય છે, દ્વારકા જેવું નગર સંપન્ન થાય છે, શું નથી? જે કઈ માણસે માણસ તરીકે, ઉત્તમ માણસ તરીકે પ્રાપ્ત કરવાનું હોય તે બધું પ્રાપ્ત કરી લીધું છે,
અને આટલું બધું જ્ઞાન એનો ઉપદેશ કરી રહ્યા છે તો જ્ઞાન

ભંડાર છે, ધનનો ભંડાર, જ્ઞાનનો ભંડાર, વૈભવનો ભંડાર, સચ્ચરિત્રનો ભંડાર શું નથી? તો પછી મારે શું કરવાનું બાકી છે ભાઈ? શા માટે કઈ પણ કરવું જોઈએ? નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિશુલો કેશુ કિંચન, એ કહે છે કે પાર્થ ઉષ્મા શ્લોકમાં કહે છે ત્રીજા અધ્યાયના, શું કહે છે કે હે અર્જુન, મારે આ ત્રણેય લોકમાં કરવા જેવું કોઈ કામ હોય તો તે કશું બાકી નથી, બધું પ્રાપ્ય છે. કોઈ અનવાપ્ત એટલે કંઈક ન પ્રાપ્ત થયેલું, પ્રાપ્ત કરવાનું હોય એવું કશું શેષ છે બ્રહ્માંડમાં? નથી, બધું પ્રાપ્ત છે મને. અનવાપ્તમ અવાપ્તવ્યમ વા, અને છતાં એટલે માણસ કોઈ કર્મ કરે અને કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કરે, જેમ કે સામાન્ય જે વાત ચાલી રહી છે એની અંદર વિજય પ્રાપ્ત કરવા માટે થઈને અર્જુન કર્મ કરે આવી વાત કરતા હોઈએ, તો વિજય પ્રાપ્ત કરવાનો એને છે એટલે એના માટે એ પ્રાપ્તવ્ય છે. કૃષ્ણ માટે શું પ્રાપ્તવ્ય છે? એને શું પ્રાપ્ત કરવાનું શેષ છે? શું પ્રાપ્ત કરવાનું બાકી છે? એને લોકો ભગવાન કે એ કક્ષાએ એ પહોંચી ગયા છે તો એને પ્રાપ્ત કરવાનું કશું બાકી છે જ નહીં બ્રહ્માંડમાં. ત્રીસુ લોકેશુ, ત્રણેય લોકમાં એને પ્રાપ્ત કરવા જેવું કશું જ હવે બાકી નથી, તો પછી એને કર્મ શા માટે કરવા જોઈએ એવો પ્રશ્ન કોઈ કરે તો કૃષ્ણ કહે છે કે જો હું કર્મ કરું છું ને બધા, કેવું? તો કે આ તારા રથની આગળ બેસીને સારથીનું કામ કરું છું, આજની ભાષામાં કહીએ તો ડ્રાઈવર બનીને બેઠો છું. શું કરવા? લોક સંગ્રહ. મારે કશું પ્રાપ્ત કરવાનું નથી, તું મને કશું દેવાનું નથી, મારે કશું તારી પાસેથી લેવાનું નથી, કઈ જ નથી. પણ મારું વર્તન જે છે, મારો વ્યવહાર જે છે, એ લોકને માટે આદર્શ રૂપ બની શકે એનો મને ખ્યાલ છે. એટલે પેલું ઉદાહરણ આપ્યું, દાખલો આપ્યો. જો દાખલો બી આપ્યો તો કૃષ્ણે કોનો દાખલો આપ્યો? પોતાનો જ દાખલો આપ્યો. મારી સામું જો, મારે કોઈ કર્મો કરવાના શેષ નથી અને તોય હું નિરંતર કર્મની અંદર વ્યસ્ત છું, કર્મ કર્યા કરું છું. માનો કે હું કર્મ ન કરું તો યદિ હી અયમ હમ ન વર્તેયમ, હું કર્મની અંદર વર્તન ન કરું, માનો કે મેં કર્મ કરવાના છોડી દીધા એટલે કે મારે કઈ કરવાનું જ નથી શેષ, હવે એક બાજુ શાંતિથી બેસી જવું. તો કે માનો કે એવું કર્મ ન કરું, પાછો એક સરસ મજાનો શબ્દ વાપર્યો છે ત્યાં, અતંદ્રિતઃ, સહેજ પણ આળસ કર્યા વિના, સહેજ પણ ઢીલાશ ન રાખીને, જરાય ઢીલ રાખ્યા સિવાય સતત નિરંતર હું જો આ મારે કરવાના કર્તવ્યો કર્મો જે છે એ કર્મો જો હું માનો કે ન કરું તો શું થાય? તો કે લોકો તો મારી સામે જોઈ રહ્યા છે, એ લોકો એ જ આદર્શ લેશે. કયો આદર્શ લેશે? કે આ કશું કરતો નથી તો આપણે કશું કરવાની જરૂર નથી. મમ વર્તમાન વર્તન્તે મનુષ્યઃ પાર્થ સર્વશઃ, અર્જુન બધે બધા મનુષ્યો મારું અનુવર્તન કરવાનો પ્રયત્ન કરશે, આ કશું કરતા નથી, મારે કશું કરવાનું જરૂર નથી. આગળ અનેક વાર કહેવાય ગયું છે એમ કર્મ કયા? તો કે કર્તવ્ય કર્મો, જે તમારા ભાગે કર્તવ્ય તરીકે
મનુષ્યના જન્મમાં

વેલા કર્તવ્ય કર્મો છે, એ કર્તવ્ય કર્મો એની સાથેના એની સાથે જોડાયા સિવાય, એની સાથેના વળગણ સિવાય, એની સાથેના એટેચમેન્ટ સિવાય પણ કરવાના છે. જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે ખબર છે કે આ કર્મના ફળની સાથે મારે કોઈ નિસ્બત નથી, ખબર છે. અને એટલા માટે પ્રાપ્તવ્ય અને અપ્રાપ્તવ્ય એનો વિચાર આ ક્ષણે કરવાનો નથી. પણ જો કર્મ કરવાના હું છોડી દઈશ તો, પેલા લોકસંગ્રહની વાત છે, તો લોકો એ જ કરશે, એનું અનુવર્તન કરશે, એ પ્રમાણે કરશે. સારું જે કરેલું છે તે તો બધું ભૂલી જાય, પણ આ બધું યાદ રહે. કયું યાદ રહે? કે આ પ્રમાણે કૃષ્ણએ કર્યું છે. આપણે એમ કરીએ છીએ. અનેક મહાપુરુષોના જીવન ચરિત્રોની અંદરથી સારી સારી વાતો છે, એમણે જે આચરણ કરેલું છે એનું અનુવર્તન તો કરીએ જ છીએ. પણ જો એમના વડે કોઈ ભૂલ થઈ હોય તો એનું પણ માણસો અનુવર્તન કરે, એટલે એને તો વધારે જાગૃત રહેવું પડે કે મારા વડે કોઈ અયોગ્ય અનુચિત ન થઈ જાય. અને અહીંયા અયોગ્ય કે અનુચિત એટલે શું? તો કે કર્મની અંદરથી વિરક્ત થઈ જવું, કર્મ ન કરવા. તો આની આ જ વાત કહે છે, જે વારંવાર કહે છે તે, કે લોકોને ધ્યાનમાં રાખું. મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી અને છતાં હું નિરંતર કર્મો કર્યા કરું છું, અને એ કર્મો કરવાનું જો હું છોડી દઉં, કર્મ કરવાના એટલે પાછા કેવા ખબર છે? અતંદ્રિતઃ, સાવધાનીથી, ચોકસાઈથી, શ્રેષ્ઠતાપૂર્વક કરવાના એટલે બરોબર કરવાના, કોઈ પ્રકારની એમાં તંદ્રા, એમાં આળસ એ ના ચાલે. અતંદ્રિત થઈ અને કર્મો કરતા રહેવાની, સાવધાન રીતે કર્મની અંદર વર્તતા રહેવાનું. જો એ ન કરું તો બીજા લોકો એ જ રસ્તે ચાલશે. મહાજનો યે નગત સ્વપંથા, મોટા માણસો જે રસ્તા ઉપર ચાલ્યા હોય તે રસ્તા ઉપર ચાલવું, આવો ઉપદેશ છે. સરસ મજાની વાર્તા છે પંચતંત્રમાં. મહાજનો યે નગત સ્વપંથા, મહાન માણસો જે રસ્તે ચાલ્યા તે રસ્તે ચાલો. આવું બીજાઓ પણ ઉપદેશ આપીને કહેશે કે ભાઈ મોટા માણસોના રસ્તે ચાલો, તમારે શું કરવું ને તમારે શું ન કરવું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તમારે જોવાનું શું કે આવી વખતે યોગ્ય માર્ગે કોણ ચાલ્યું છે. ઉપનિષદમાં કહ્યું છે, અથ તે કર્મ વિચિકિત્સા વા વૃત્ત વિચિકિત્સા વા સ્યાત યે તત્ર બ્રાહ્મણ સંમર્ષિન યુક્તા આયુક્તા અલુક્ષા ધર્મ કામા સ્યુઃ તે તત્ર યથા વર્તે રં તથા તત્ર વર્તે થા. તારા જીવનની અંદર જ્યાં બે રસ્તા આયા કે એ વખતે શું કરવાનું, તો યોગ્ય માણસો, વિચાર કરીને ચાલનારા માણસો, ગીતાની ભાષામાં કહીએ તો શ્રેષ્ઠ માણસો જે રસ્તે ચાલ્યા છે તે રસ્તે ચાલવું. ઉપનિષદોમાં ગુરુ જે વખતે શિષ્યને વિદાય આપે છે એ વખતે આ કહે છે. બાકી બધું શાસ્ત્ર જ્ઞાન યાદ નહીં રાખીશ તો ચાલશે, પણ આટલું યાદ રાખજે કે તે તત્ર યથા વર્તેરન તથા તત્ર વર્તે થા. તારા જીવનમાં જે વખતે દ્વિધા પેદા થઈ, શું કરવું ને શું ન કરવું એવું, એવી એક મહાન એની અંદર તું ફસાઈ ગયો, તો એ વખતે તારે શું કરવું જોઈશે? તો જે યોગ્ય માણસો જે છે, જે શ્રેષ્ઠ માણસો જે છે, વિચારીને કરનારા માણસો છે, જેમનું ચરિત્ર લોકો ઉદાહરણ રૂપે ટાંકે છે, એવા જે માણસો છે એ લોકો આવી વખતે કયા માર્ગ ઉપર ચાલ્યા હતા, એ માર્ગ ઉપર ચાલવાનું, એ માર્ગ શ્રેષ્ઠ જ હશે. જો કૃષ્ણ કહે છે કે હું એ રીતે ન ચાલું, તો લોકો મામા વર્તમાં મારો જ વર્ષમાં એટલે રસ્તો મારા જ રસ્તાનું અનુસરણ કરશે, એ જ રસ્તે ચાલવા આવશે. એટલે લોકસંગ્રહ માટે થઈને, લોકોને માટે આદર્શ રૂપ બનવા માટે થઈને, લોકોને સાચો માર્ગ બતાવવા માટે થઈને પણ
યોગ્ય માર્ગે ચાલ

પડશે, યોગ્ય માર્ગે ચાલવું પડશે. તું સામાન્યથી ઊંચે છે, શ્રેષ્ઠ છે, અને શ્રેષ્ઠ છે એટલે તું જે કરીશ તે બીજા લોકો કરશે, તે તેનું અનુસરણ કરશે, તે તેનું અનુકરણ કરશે. તું જે રસ્તે ચાલીશ તે રસ્તે ચાલશે, તો એ લોકો યોગ્ય રસ્તે ચાલે એ જોવા માટે પણ થઈને તારે પરિશ્રમ કરવો પડશે. અનેક વખત આવ્યું છે, માત્ર પોતાના માટે કંઈ કરવાનું છે જ નહીં તો બીજાઓ જે પાછળ આવી રહ્યા છે તે તો એ પ્રમાણે શ્રેષ્ઠ વ્યક્તિઓનું જે વર્તન હોય છે તે વર્તન સામાન્ય વ્યક્તિઓના માટે અનુકરણ કરવાની વસ્તુ છે. અને એટલા માટે થઈને શ્રેષ્ઠ વ્યક્તિઓએ પણ પોતાને જરૂર હોય કે ન હોય શ્રેષ્ઠ માર્ગે જ ચાલવું જોઈએ. અને એટલા માટે થઈને કામના હોય કે કામના ના હોય કર્મ કરતા રહેવું તે એના માટે જરૂરી છે. અને યોગ્ય કર્મ કરતા રહેવું, કર્તવ્ય કર્મ કરતા રહેવું એ આ રીતે જરૂરી છે. કૃષ્ણ કહે છે કે ઉત્સિદે ઉત્સિદે યુરિમે લોકાન કુર્યામ કર્મ ચેદહમ. જો હું માનો કે કર્મ ન કરું, હું ભગવાન થઈને મૂર્તિ બનીને એક જગ્યાએ બેસી જઉં તો આપણે તો બનાવી દીધા છે ભગવાનની મૂર્તિ, બનાવી સ્થાપી દીધા છે, આરતી ઉતારીને સંતોષ લઈ લઈએ છીએ, કારણ કે કશું કર્મ કરતા આપણને દેખાતા નથી, આપણે સાથે હોય તો દેખાય. કૃષ્ણની તો અર્જુનની તો સાથે છે. એ કહે છે કે જો હું ન કુર્યામ કર્મ ચેત, જો હું કર્મ કરવાનું છોડી દઉં, ન કુર્યામ ન કરું, તો શું થશે? આખું જગત નષ્ટ ભ્રષ્ટ થઈ જશે, બધા લોકો પોતપોતાની રીતે જેમ ભાવે તેમ વર્તતા થઈ જશે. ઉત્સિદેયુર ઇમે લોકા ઉત્સિદેયુ, નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, ખતમ થઈ જાય, ખલાસ થઈ જાય જો હું કર્મ ન કરું. કારણ કે એમની પાસે આદર્શ જ ના રહ્યો, સામે આદર્શ હોવો જોઈએ ને. અત્યારે આપણે કહીએ છીએ કે આ યુવાનોની સામે રોલ મોડેલ નથી, અથવા તો જે રોલ મોડેલ છે એ એવા રોલ મોડેલ છે કે જે તમને ખોટા જ રસ્તે લઈ જતા હોય. ફિલ્મના એક્ટ્રેસો ને એક્ટ્રેસો તમારા રોલ મોડેલ જો થઈ ગયા હોય તો તમે એની પ્રમાણે વર્તન કરવાના છો. તો તમારે તો રોલ મોડેલ બનવાનું છે ભાઈ, આદર્શ બનવાનું છે, કારણ કે લોકો એનું અનુકરણ કરવાના છે. આ વસ્તુ આજે પણ આપણને જોવા મળે છે. આજના યુવાનો કે આજની યુવતીઓ, એમની સામે આદર્શ રૂપે એમણે કોને કોને સ્થાપ્યા છે જરા વિચાર કરીએ તો આપણને ખબર પડે. કારણ કે એમની સામે આદર્શો ઉભા કરવામાં ગઈ છે એવો એક આક્ષેપ કરી શકાય. એમની સામે તો ફિલ્મના એક્ટરો છે, એમની સામે ક્રિકેટરો છે, છીછરા લોકો છે, તો એ છીછરું વર્તન કરશે. કૃષ્ણ કહે છે કે જો હું યોગ્ય કર્મ ન કરું, ન કરતો રહું સતત નિરંતર, તો આખું જગત નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, જગત ખતમ થઈ જાય. અને એ રીતે હું સંકર્પણાનો કરનારો બની જઉં, મેં જે નથી કર્યું તે કરનારો હું બની જઉં, સાંકર્ય, એકબીજાની સાથે ગૂંચવાઈ જવું, એને સાંકર્ય કહેવાય, શંકર કહેવાય. જેનાથી ના ગૂંચવાવું જોઈએ એની અંદર ગૂંચવાય એવું બની જાય. એટલે હું જો કર્મ ન કરું તો હું પોતે સાંકર્યનો કરનારો બની જઉં, મારા કારણે સાંકર્ય પ્રવર્તમાન થાય, જગત ખતમ થઈ જાય. અને જગતમાં જે શંકર શરૂઆતમાં અર્જુન જ કહ્યું હતું કે જો આ યુદ્ધ કરીશું તો સાંકર્ય ઊભું થશે, તો અહીંયા કહે છે કે સાંકર્ય એમ ના ઊભું થાય, આમ ઊભું થાય, શંકરપણું બધું નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, એકબીજાના રસ્તામાં ભળી જાય, ને ક્યાંથી ક્યાં, ને ક્યાંથી ક્યાં, ને ક્યાંથી ક્યાં, ભૂલ ભૂલામણીમાં ફસાઈ જાય માણસો. એ ભૂલ ભૂલામણીમાં ન ફસાય એ માટે

0: પણ મારે એમની સામે આદર્શ મૂકવો જોઈએ કે આની જેમ કરો. એટલે એમણે કહ્યું કે પોતાનું ઉદાહરણ છેલ્લા 3 શ્લોકોથી આપ્યું છે કે જો મારે કંઈ કરવાનું નથી, એમ છતાં હું સતત કર્મ કરતો રહું છું. જો ન કર્મ કરું તો લોકો એ જ રીતે વર્તન કરશે, અને જો લોકો એ જ રીતે વર્તન કરશે તો આ જે સમાજ છે એ સમાજનો ધ્વંસ થઈ જશે, નષ્ટ ભ્રષ્ટ થઈ જશે, સંકરતા ઊભી થશે, અને એ સંકરતાનો કરનારો હું બની જઈશ જે હું નથી. એટલે આ પ્રમાણે કામ કરવું, કર્મ કરતા રહેવું જોઈએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્તે શ્રોતા મિત્રો, વોઇસ ઓફ સાયન્સ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. મારી આ ટોક આજે મધર્સ ડે છે. સર્વે માતાઓને વંદન સાથે મારી આજની ટોકની શરૂઆત કરું છું. એક બહુ સરસ વાત હોરાઇઝનમાં ભવેનભાઈ કચ્છીએ કરી છે. વચ્ચે વચન છે, આપણે સૌને લાગુ પડે છે, એટલે જનરલ ટોપિક છે, પણ મને થયું કે આજે આ જ વાત તમારી આગળ શેર કરું. એના હેડિંગ અને સબ હેડિંગ પહેલાં હું આપની સમક્ષ વાંચું છું. ભવેનભાઈ કચ્છી, સૌજન્ય. પાત્રતા વગરનું દાન અને જિજ્ઞાસા વગરનું જ્ઞાન વ્યર્થ છે. જો સામેની વ્યક્તિ પૂછે જ નહીં તો તેનો અર્થ એ છે કે તેનામાં હજુ સત્ય સ્વીકારવાની તૈયારી નથી. સહદેવ બનવું કે ડગલે ને પગલે બધાને સલાહ આપવી, આ જે મુખ્ય હેડિંગ છે એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ભવેનભાઈ કઈ તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે. છોડને આપણે હાથથી ખેંચીને મોટો કરી શકતા નથી, પણ તેને યોગ્ય ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ આપી શકીએ છીએ. આમાં હું પણ આવી ગયો. આપણે સૌની લાગણીથી હોય કે ગમે તે હોય, વણમાગી સલાહ આપવાની ટેવ છે, એટલે હું પણ આવી ગયો. તો આપણા સૌ માટે આ લેખ ચિંતન અને મનનનો છે. તો આવો મૂળ વાત ઉપર જઈએ. અને બહુ જ સરસ વાત છે, એટલે મને થયું કે આજે આ વાત તમારી આગળ કરું. મહાભારતના વિશાળ ફલક પર 5 પાંડવોના વ્યક્તિત્વના અલગ અલગ રંગો છે. અર્જુનનું ગાંડીવ પુરુષાર્થનું પ્રતીક છે. ભીમની ગદા અજેય શક્તિનું, યુધિષ્ઠિરનો ધર્મ એટલે નિષ્ઠાનું, અને નકુલનું સૌંદર્ય કુદરતી વરદાનનું. પરંતુ આ બધાની વચ્ચે સૌથી નાના પાંડવ સહદેવ એક એવું પાત્ર છે જે શાંતિ, ગંભીરતા અને અગાધ જ્ઞાનનું પ્રતીક છે. સહદેવ ત્રિકાળ જ્ઞાની હતા. તેઓ જાણતા હતા કે આવતીકાલે કુરુક્ષેત્રના મેદાનમાં શું થવાનું છે, કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે. છતાં ઇતિહાસ સાક્ષી છે કે સહદેવે ક્યારેય સામે ચાલીને કોઈને સલાહ આપી નહીં. આજના 21મી સદીના ડિજિટલ યુગમાં જ્યાં ફેસબુકની વોલથી લઈને પોડકાસ્ટના માઇક્રોફોન સુધી દરેક વ્યક્તિ ગુરુ બનીને બેઠી છે, ત્યાં સહદેવનું આ મૌન આપણને એક ગંભીર પ્રશ્ન પૂછે છે. શું આપણે બીજાને સુધારવાની બાબતમાં આપણી જ્ઞાનની ગરિમા ખોઈ રહ્યા છીએ? આજના ઇન્ફ્લુએન્સર્સ અને ડિજિટલ ગુરુઓ જ્ઞાનને પ્રોડક્ટ બનાવી રહ્યા છે, જે ગ્રાહકની જરૂરિયાત જોયા વગર જ વેચવામાં આવે છે. વણ પૂછ્યા મંતવ્યો. જ્યારે આપણે સતત બીજાના મંતવ્યોથી ઘેરાયેલા હોઈએ છીએ ત્યારે આપણો પોતાનો અવાજ દબાઈ જાય છે. આજના યુગમાં યુવાનોમાં ડિપ્રેશન અને એન્ઝાયટી વધવાનું એક કારણ માહિતીનો અતિરેક છે. દરેક વ્યક્તિ તમને કહે છે કે તમારે શું કરવું જોઈએ. પરિણામે તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો કે ખરેખર મારે શું કરવું છે. સહદેવનો સિદ્ધાંત. સહદેવ પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હતો, પણ એ જ્ઞાન પ્રદર્શન માટે નહીં પણ જરૂરિયાત માટે હતું. પ્રાચીન કથાઓ મુજબ સહદેવને ભવિષ્ય જોવાનું વરદાન હતું, પણ સાથે એક શરત હતી, અથવા શ્રી કૃષ્ણની ચેતવણી હતી કે જો તેઓ પૂછ્યા વગર ભવિષ્યની વાત જાહેર કરશે તો તેમનું મૃત્યુ થશે. આ શરત માત્ર એક પૌરાણિક કથા નથી પણ એક

મનોવૈજ્ઞાનિક સત્ય છે. જ્યારે જ્ઞાન વગર પુષ્ય પીરસવામાં આવે છે ત્યારે તેની અસરકારકતા મરી જાય છે. સહદેવે યુદ્ધ પહેલા જ દુર્યોધનને કહ્યું હોત કે તું હારવાનો છે તો કદાચ દુર્યોધન વધુ આક્રમક બન્યો હોત અથવા તેણે કોઈ છળ કપટ કર્યું હોત. જ્ઞાનની પણ એક ગતિ હોય છે. જો યુધિષ્ઠિરને અગાઉથી એમ કહ્યું હોત કે આપણો વિજય છે તો તેઓ યુદ્ધ જીતવા માટે પુરુષ

કહ્યું કે જો તમે શકુની અને દુર્યોધનને બાંધી લો અને પાંડવોને વનમાં જ રહેવા દો તો યુદ્ધ અટકી શકે. આ સાંભળે શ્રીકૃષ્ણ હસી પડ્યા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે સહદેવ બધું સમજે છે. સહદેવ પાંડવોના સાયલન્ટ હીરો હતા, શાંત ગંભીર અને અત્યંત જ્ઞાની. સહદેવ એ જ્ઞાન ધૈર્ય અને જ્યોતિષ વિદ્યાનું પ્રતીક હતા. સહદેવ બનો. આજે જ્યારે દરેક જણ સ્પીકર બનવા માંગે છે ત્યારે આપણે સારા લિસનર સાંભળનાર બનવાની જરૂર છે. સહદેવ પાંડવોના સલાહકાર હતા, પણ તેઓ ક્યારેય પોતાના જ્ઞાનનો અહંકાર કરતા નહીં. તેઓ દ્રૌપદીના દુઃખમાં શાંત હતા, ભીમના ક્રોધમાં શાંત હતા અને યુધિષ્ઠિરના જુગારના સમયે પણ શાંત હતા. આ શાંતિ એ કાયરતા ધોતી પણ પરિણામની સ્વીકૃતિ હતી. કેમ પરિવર્તન નથી આવતું? ભારતમાં ગલીએ ગલીએ કથાઓ થાય છે, હજારો સાધુ સંતો પ્રવચનો આપે છે અને હવે તો મોટિવેશનલ સ્પીકર્સનો રાફડો ફાટ્યો છે, છતાં સમાજમાં નૈતિક મૂલ્યો કેમ નથી બદલાતા? તેનું કારણ એ છે કે સાંભળનાર પોતાની જાતને બદલવા માંગતો જ નથી. મનોવિજ્ઞાન કહે છે કે માણસનું મગજ જ્યારે કોઈ સલાહ સાંભળે છે ત્યારે તે ડિફેન્સિવ મોડમાં આવી જાય છે. તેને લાગે છે કે સામેની વ્યક્તિ તેને નીચો બતાવી રહી છે. સહદેવ આ જાણતા હતા. જો સામેની વ્યક્તિ પાત્ર ન હોય તો ગમે તેટલો શ્રેષ્ઠ ઉપદેશ પણ પથ્થર પર પડેલા વરસાદના ટીપા જેવો છે. જે પથ્થરને ભીંજવે છે ખરો, પણ પથ્થર તેની અંદર ઉતારી શકતો નથી. પુણ્ય કમાવવા. મોટાભાગના લોકો પ્રવચનો કે કથાઓમાં પુણ્ય કમાવા જાય છે, પરિવર્તન લાવવા નહીં. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને બદલવા તૈયાર જ ન હોય ત્યારે દુનિયાના શ્રેષ્ઠ શબ્દો પણ તેની ઉપરથી વહી જાય છે. સહદેવનો સિદ્ધાંત હતો કે પાત્રતા વગરનું દાન અને જિજ્ઞાસા વગરનું જ્ઞાન વ્યર્થ છે. જો સામેની વ્યક્તિ પૂછે જ નહીં તો તેનો અર્થ એ છે કે તેનામાં હજુ સત્ય સ્વીકારવાની તૈયારી નથી. માહિતીનો અતિરેક. આજે માહિતી એટલી બધી ઉપલબ્ધ છે કે તેનું મૂલ્ય ઘટી ગયું છે. લોકો સાંભળે છે બધું પણ આચરે છે કશું જ નહીં. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા સુવિચારો માત્ર ડિજિટલ દેખાવો છે. સહદેવ પાસે ભવિષ્યનું જ્ઞાન હતું, પણ તેઓ જાણતા હતા કે જો હું આ જ્ઞાન મફતમાં વેચીશ તો તેની ગંભીરતા ખતમ થઈ જશે. જે કૃષ્ણમૂર્તિ કહેતા કે સત્ય ત્યારે જ પ્રગટે છે જ્યારે સાંભળનાર અને બોલનાર બંને એક જ સ્તર પર હોય. જો સાંભળનાર પોતાની પૂર્વગ્રહની દિવાલ તોડવા તૈયાર ન હોય તો કૃષ્ણનું ગીતા જ્ઞાન પણ તેના માટે માત્ર એક કવિતા બનીને રહી જાય છે. સ્વજનને સલાહ અપાય. અહીં એક પાયાનો પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે જેને ચાહીએ છીએ તે આપણી નજર સામે તેનું જીવન વ્યર્થ કરતું હોય તો શું તેને સલાહ ન આપવી? આ એક ભાવનાત્મક સંઘર્ષ છે. અહીં સહદેવના જ્ઞાન અને કૃષ્ણના પ્રેમ વચ્ચેનો સમન્વય સમજવો જરૂરી છે. જ્યારે કોઈ સ્વજન ખોટા માર્ગે જતું હોય ત્યારે તેને સલાહ આપવાને બદલે તેની સાથે સંવાદ કરવો જોઈએ. સલાહમાં પિતા કે ગુરુનો હોદ્દો છે, જ્યારે સંવાદમાં મિત્રતાની હૂંફ હોય છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તેને એકવાર પ્રેમથી ટોકો, પણ જો તે સ્વીકારવા તૈયાર ન હોય તો તેને તેના કર્મની પીડા ભોગવવા દેવી એ જ કદાચ સૌથી મોટો ઉપચાર છે. માણસ ઘણીવાર લાખો શબ્દોથી જે નથી શીખતો તે જીવનની એક ઠોકરથી શીખી જાય છે. પાત્ર ખાલી હોય તો જ તેમાં કંઈક ભરી શકાય. હું તો બરાબર છું તેવી વ્યક્તિને કાં તો સ્વીકારો કે ત્યજી દો. કૃષ્ણનો માર્ગ. મહાભારતમાં સહદેવ મૌન હતા, પણ શ્રી કૃષ્ણ મૌન નહોતા. કૃષ્ણે અર્જુનને ગીતા ત્યારે જ કહી જ્યારે અર્જુને કહ્યું કે હું તમારો શિષ્ય છું, મને માર્ગ બતાવો. પરંતુ તે પહેલાં કૃષ્ણ સતત અર્જુનની સાથે રહ્યા, તેને પ્રોત્સાહન આપ્યું અને તેની મનોસ્થિતિ સમજી. જો સ્વજન પૂછતું નથી તો આપણે સલાહકાર બનવાને બદલે સારથી બનવું જોઈએ. આપણી હાજરી જ એવી હોવી જોઈએ કે તેને આપમેળે પૂછવાનું મન થાય. પ્રાણ અને પ્રકૃતિ. માત્રમાં જેમનું સ્થાન અને સમાધિ છે તેવા બ્રહ્મલીન બાલ અવધૂત મહારાજ કહેતા કે પાણીને દૂધ અને કંટકને ગુલાબ ન બનાવી શકાય, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. જો કોઈ બી પ્રકૃતિ જ વિનાશક હોય તો શું તેને સુધારવાનો પ્રયત્ન વ્યર્થ છે? હા, એક ઉપાય છે. આપણે કોઈની પ્રકૃતિ બદલી શકતા નથી, પણ તેનું રૂપાંતરણ ટ્રાન્સફોર્મેશન કરી શકીએ છીએ. નદીનો પ્રવાહ રોકી શકાતું નથી, પણ તેને નહેર વાટે વાળી શકાય છે. પાણીને દૂધ ન બનાવી શકાય, પણ ગંદા પાણીને ગાળીને શુદ્ધ તો કરી શકાય ને. કંટકને ગુલાબ ન બનાવી શકાય, પણ કંટક કાંટા વાળ બનીને ગુલાબનું રક્ષણ તો કરી શકે ને.
વાલ્મીકિ લૂંટારા હતા, તેમની પ્રકૃતિમાં તીવ્રતા હતી. નારદ મુનિએ તેમને સલાહ આપી ત્યારે તેમની તીવ્રતા બદલાઈ નહીં, પણ તેમની દિશા બદલાઈ ગઈ. લૂંટમાંથી તે ભક્તિમાં રૂપાંતરિત થઈ. સહદેવ આ જાણતા હતા, એટલે જ તેઓ જ્ઞાન આપતા પહેલાં એ જોતા કે સામેની વ્યક્તિની પ્રકૃતિ

માં ગ્રાહ્યતા એટલે કે સ્વીકારવાની ક્ષમતા કેટલી છે. તો સહદેવ કેમ બનવું? જ્ઞાનની ઘડીમાં જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે તમારા શબ્દો કે વાણીની કિંમત વધે છે. આજના ઇન્ફ્લુએન્સર્સ કયા કોસુરી બોલે છે છતાં લોકો તેને ગંભીરતાથી નથી લેતા. સહદેવ જ્યારે એક વાક્ય બોલતા ત્યારે પૃથ્વી ધ્રુજી જતી, કારણ કે સત્ય અને મૌનનું મિશ્રણ હતું. પાત્રતાની પરખ દરેક વ્યક્તિ સલાહદેલાયક નથી હોતી. જો કોઈ માનસિક રીતે તૈયાર ન હોય તો તેને જ્ઞાન આપવું એ અંધારામાં તીર ચલાવવા જેવું છે. શાંતિની પ્રાપ્તિ, બીજાના જીવનમાં દખલગીરી બંધ કરવાથી આપણી પોતાની માનસિક શાંતિ વધે છે. સોશિયલ મીડિયા પર કોઈની પોસ્ટ નીચે કોમેન્ટ કરીને આપણે માત્ર આપણી શક્તિ મેળવીએ છીએ. અને છેલ્લે જ્ઞાન પોસ્ટ દ્વારા ભવેનભાઈ કહે છે, જ્ઞાનનો દીવો બીજાના ઘરમાં ત્યારે જ પ્રકાશ આપશે જ્યારે તેના ઘરના બારી બારણા ખુલ્લા હશે. જો બારણા બંધ હોય તો તમારો દીવો તમારા જ ઘરને અજવાળે તે વધુ શ્રેષ્ઠ છે. મને લાગે છે કે તમને આ વાત ચોક્કસ ગમી હશે, હશે અને હશે. વિજ્ઞાન અભિગમને લગતી એક તાનકડી વાત પણ કરી દઉં. વિષય ચિંતાનો છે, એવું જાણવા જેવું પણ છે. ગુજરાત સમાચાર ન્યૂઝ ફોકસમાં આ વાત બહુ સુંદર રીતે રજૂ કરી છે અને જે વાસ્તવિક છે. આના પહેલાં પણ આ વાત આવી ગઈ છે અને કદાચ મેં થોડો ઉલ્લેખ કર્યો હશે, પણ ફરીથી પૃથ્વી ઉપર દર વર્ષે જેટલું ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે તેમાંથી 25% કરતાં વધારે પાણી ભારતમાં ખેંચાય છે. ભારતમાં ભૂગર્ભ જળના દોહનથી પૃથ્વી ધરી પર નમી જવાની શક્યતા. 1993 થી 2010 વચ્ચે જે સ્તરે ભૂગર્ભ જળ ખેંચવામાં આવ્યું હતું તેના પગલે પૃથ્વીના ઉત્તર ધ્રુવની દિશામાં ફેરફાર આવ્યો હતો. જાણકારોના મતે આ 17 વર્ષમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન દ્વારા અંદાજે 54 ટ્રિલિયન લિટર પાણી ભૂગર્ભમાંથી ખેંચવામાં આવ્યું હતું. તેના કારણે પૃથ્વીની ધરી અંદાજે 78 સેન્ટીમીટર પૂર્વ તરફ ખસી ગઈ છે. ભારત દ્વારા દર વર્ષે 250 થી 260 ક્યુબિક કિલોમીટર જેટલું ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે, જે ચીન અને અમેરિકાના સંયુક્ત ઉપયોગ કરતા વધારે છે. જે ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે તેમાંથી 90% પાણી તો ખેતીમાં સિંચાઈ તરીકે કામમાં લેવામાં આવે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં સૌથી વધારે ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે અને વાપરવામાં આવે છે. આ સિવાય દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ જેવા શહેરોમાં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી ઓછું થઈ રહ્યું છે. હવે જો પૃથ્વી થોડી વધારે નમી જશે તો ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યની ગરમી વધારે પડશે અને બરફ ઝડપથી ઓગળવા લાગશે. ભારત અને ખાસ કરીને એશિયાના દેશોમાં ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. તેના કારણે ક્યાંક દુષ્કાળ પડશે તો ક્યાંક અતિશય વરસાદ પડવાની પણ સ્થિતિ ઊભી થશે. પૃથ્વીની ધરીમાં ફેરફાર થશે તો ઋતુચક્રમાં મોટું પરિવર્તન આવશે, એ હેડિંગની થોડીક વાત કરી લઉં. આખા લેખની શક્યતા પૂરી થવાની ઓછી છે. જાણકારો માને છે કે પૃથ્વી ઉપર પાણીના અસંતુલનને કારણે તેની ધરી સતત ખસી રહી છે. તેમાં જો મોટો ફેરફાર થાય અથવા થયો તો પૃથ્વી ઉપર ભયાનક કુદરતી આપત્તિઓ આવશે. સમગ્ર માનવ સંસ્કૃતિ ઉપર તેની અસર જોવા મળશે. જે કુદરતી આપત્તિ આવશે અને પરિવર્તન થશે તે ભયાનક પરિણામ લાવનારા હશે. હાલમાં પૃથ્વીની ધરી 23.5 ડિગ્રીએ નમેલી છે. તેના કારણે આબોહવા અને ઋતુચક્ર કાબૂમાં છે. ગ્લોબલ વોર્મિંગને પગલે તેમાં ફેરફાર આવ્યા છે, છતાં પૃથ્વીએ પોતાની કુદરતી ગતિ અને ક્રમ જાળવી રાખ્યા છે. હવે જો પૃથ્વી થોડી વધારે નમી જશે તો ઋતુચક્રમાં મોટા ફેરફાર આવશે. ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યની ગરમી વધારે પડશે અને બરફ ઝડપથી ઓગળવા લાગશે. ભારત અને ખાસ કરીને એશિયાના દેશોમાં ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. તેના કારણે ક્યાંક દુષ્કાળ પડશે તો ક્યાંક અતિશય વરસાદ પડવાથી ની પરિસ્થિતિ ઊભી થશે. ધ્રુવ પ્રદેશમાં તાપમાન વધશે તો ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા જેવા પ્રદેશોનો બરફ ઝડપથી ઓગળવા લાગશે. સમુદ્રના સ્તરમાં વધારો થવા લાગશે. મુંબઈ, કોલકાતા, બાંગ્લાદેશના કિનારાના શહેરો ડૂબી જાય તેવી પણ સ્થિતિ આવી શકે છે. એટલાન્ટિકામાં ગલ્ફ સ્ટ્રીમ જેવા પ્રવાહ અસર કરશે, જેના કારણે યુરોપમાં ગમે ત્યારે તાપમાન અચાનક ઠંડુ થઈ જશે. આ ઉપરાંત પૃથ્વી ધરી ઉપર નમવાથી અને ખસવાથી બીજી ઘણી બાબતોને અસર થશે. ખાસ કરીને દિવસ અને રાતની લંબાઈમાં પણ સામાન્ય ફેરફાર આવી શકે છે. પૃથ્વી ધરી વધુ નમી ગઈ તો ધ્રુવ પ્રદેશમાં 6 મહિના ઉપરાંત કેટલાક સમય સુધી રાત લંબાઈ શકે છે. ઘઉં, ચોખા અને અન્ય અનાજના ઉત્પાદનમાં વ્યાપક ઘટાડો થઈ શકે છે. જમીનની નીચે ટેક્ટોનિક પ્લેટ્સ જો સક્રિય થવા લાગી તો પેસિફિક રિજનમાં વધુ ભૂકંપ આવી શકે છે. તે ઉપરાંત વાવાઝોડા અને ચક્રાવાતના પ્રમાણમાં અને તેની અસરકારકતામાં પણ વધારો થઈ શકે છે. આમ જોવા જઈએ તો આ સ્થિતિ આવવામાં ઘણા વર્ષો લાગી શકે તેમ છે. તેમ છતાં ગ્લોબલ વોર્મિંગ, ધ્રુવ પ્રદેશોનો બરફ ઓગળવાનું અને હવે ભૂગર્ભ જળનું સ્તર ઘટવાનું પ્રમાણ વધ્યું તો પૃથ્વી માટે મોટું જોખમ સર્જાશે. મને લાગે છે કે કદાચ આ વાત અહીંયા
આ

0: પુરીકરો.
1: નમસ્કાર, રેડિયો પાલનપુરમાં તમારું સ્વાગત છે. હું છું આરજે અંજલી અને આજે તમારી માટે એક સુંદર મજાનું નિબંધ લઈને આવી ગઈ છું. હા હા, એ જ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા સ્કૂલમાં, જ્યારે ટીચર આપણને કહે ને કે કોઈ સબ્જેક્ટ આપે, કોઈ વિષય આપે, એના ઉપર તમે તમારા વિચારો શેર કરો અને એક સરસ મજાનું નિબંધ લખો, ત્યારે આપણે નિબંધ લખતા. આજકાલ તો નિબંધ વિશે આપણે ક્યારે વાત જ નથી કરતા. તો આજે તમારી માટે હું એક સરસ મજાનું નિબંધ લઈને આવી ગઈ છું, જેનું નામ છે ઘર. ગુજરાત સાહિત્ય અકાદમીની ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7ના ચૂંટેલા નિબંધો મણિલાલ હ પટેલના એ નિબંધોમાંથી એક નિબંધ ઘર. ડુંગરા જેવડું ઘર, કણબીને તો અનાજ ભરવા સંઘરવા જોઈએ, ઢોરનું કોઢિયું અને ઘાસ ભરવાના માળા જોઈએ, કોઠાર માટેની જગા જોઈએ ને પરોણા માટે પડસાળ, એટલે લુણાવાડિયા પાટીદારોના ઘર મોટા ડુંગરા જેવડા, ઘણા ને તો વખાર જેવા, બધું ભરેલું ને આડાઅવળું ખડકેલું. એ જમાનાની માટી થાપી ભીંતો, છાણ લીપી ઓસરી, વડીઓ જડેલા મોટા માળા અને ઉપર નળિયા છાયા ઢાળિયા છાપરા, બંધ કોલાવાળી પડસાલો, મોટી ચોપાડ, વિશાળ ગુંજાર ને પાછળ એક ઢાળિયામાં ઓરડી જેમાં પાણી ગરમ કરવાનો ચૂલો ને ભેંસ બળદના ખાણદાણ બાફવાના ગોરિયા, એ પછી નાવાનો પતરો, ત્યાં પાણીની ઘડી અને માટલા, પાસે વાળોલ પાપડી, ગિલોડીના વેલા, ચડાવેલ કળિયા અને રીંગણ ક્યારો, પછી વાડો, વાડામાં ખળું ને પછીની ખુલ્લી જગામાં ઘાસના કુંદવા, એ પછી વાડને અડીને કણજી, હરના ઝાડ, એની નીચે કરાઠાના કઠિયારા, પછી ખોડીબારું, ત્યાંથી જવાય દાંતીએ, સીમે, નદીએ, બીજી બાજુ નેળિયાની પડખે ભાગોળ, જ્યાંથી ગાડા ખળે આવે જાય, ઘર પડસાળની આગળ આંગણું, ત્યાં ઢોરને બાંધવાની ગમાણ, માથે લાકડાની મેડી, ઉપર ઘાસ, એ પછી ઝૂલતા લીમડા ઝાડને પછી કૂવો, ત્રિભેટો, ત્યાંથી નેળિયા ફળીએ ફળીએ ને સીમ વગડે લઈ જાય. ઘણા ગામ બે હારવાળા ઘરોમાં વસેલા, પણ ઘણા તો નેળિયા ત્રિભેટિયાઓ વચ્ચે આંગણા ઘર વાડા પછી એમ વસેલા, ગામ જુદા જ લાગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર. આ પાટીદારોના ઘર આંગણા મકતાવાળા મોકળા, પડસાળની આગલી ભીંતે માટી થાપી પેલીઓ કે ક્યાંક ઈટ ચણી ઓટલીઓ હોય, કરો ઊંચો ચૂનો કરેલો કે રાતી ગોર મટીને લીંપેલો, ક્યાંક મોર ચિત્રેલા ભળાય, કરમાય થોડા નાના ઝાડવા, ત્યાંય પણ હોય કઠિયારો રોજે રોજ વાપરવાના બાળવાના લાકડા, ઉકરડો વાડામાં છેલ્લે હોય. આવા ઘર બબ્બે ત્રણ ત્રણના ઝુમખાઓમાં મોટે ભાગે કુટુંબો પ્રમાણે વસેલા હોય. ના, અમારા ગામડામાં તો માંડ મીડિયો ના મળે, ન મળે સાંકડી શેરીઓની સંકડાસ કે પાસે પાસે વસેલા ફળિયાની ગીંચતા પણ ન મળે. અમારા ગામડાને તો ન ખડકીઓ હોય ડેલીઓ હોય કે ન ચણ્યા હોય કોટ કાંગરા, બધી ખુલ્લાસ. બહુધા માણસો એવા ખુલ્લા ને મોંકળા મનવાળા મળે. કાળજાળ ઉનાળે આવા ઘરમાં કદી બફારો વળ્યો નથી. નળિયા છાયા પડાળમાંથી પવન સંચરતા હોય, ઘાસમાળા ગરમીને રોકતા હોય, માટીની ભીતો ઝટ તપે નહીં ને તળ્યું તોય છાણ લીપ્યું ઓકળીવાળું એ ટાઢું લાગે. પંખા વગર એવા ઘરમાં જિંદગીના 25-25 વર્ષો કસી ફરિયાદ વિના વીતી ગયા. શિયાળો જરા વધારે ટાઢો લાગે, પણ ચોમાસે વરસતો વરસાદ રાતભર નળિયા વગાડતો એ સંગીત ઊંઘને ઘૂંટે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

અંધારી રાતોમાં વરસતો વરસાદ નેવાના દેકારાથી પમાતો. દિવસે એ નેવાની ધારાઓ નીચે નાવાનું ને ચોખ્ખું પાણી ભરી નાવાની ઘડીઓ ભરી લેવાની. ઘરની પછીત લગી ઘાસ ઉગી આવે, વાડો ખેડીને મકાઈ વાવી હોય,

ખડું પણ ઘાસથી લીલછાઈ જાય. અમારું ઘર વાડવેલાથી છવાયેલો વાડો વચ્ચે ઊભું હોય. હરિયાળા બેટમાં વસવાનો એ નોખો અસલ અનુભવ. શિયાળો લીમડા ખેરવે વાડામાં સોનેરી પરાળના કુંદવા અને સીમ પર પીળ ચટ્ટી. પરોળથી આંગણે તાપણી સળગાવી દાદા તાપતા હોય ત્યાં ઋતુ બદલાય અને પ્રત્યેક ગતિવિધિ પમાતી રહેતી. ઉનાળો બેસે અને ખાટલા ચોપડા પડસાળો છોડીને ફળિયામાં આંગણામાં આવી જાય. ચૈત્ર વૈશાખની ચાંદની રાતોમાં ખુલ્લા આભ નીચે સુવાનું એ સુખ શહેરની સાંકળ માંકણ શેરી અગાસી ક્યાં મળે. પહેલાં ચામર ઢોળતા લીમડા માથે જબૂળતા હોય, દૂર નદીના ભાંઠામાં સારસ પ્રહરે પ્રહરે બોલતા હોય ને એમ રૂપેરી રાત પસાર થતી હોય. ઘર પાસેના નદી કોતરોમાં બહાર આવી શિયાળવા લારી કરે ને ગામના કૂતરા એના જવાબમાં ભસતા ભસતા ગામ સીમની સરહદ સુધી દોડી જાય. એક નાનકડું અવાજ યુદ્ધ ખીલાઈ રહે ને પાછી રાત ટાઢા જળમાં પતરા જેવી શાંત. હા, ઘુવડનો ડરામનો અવાજ રાતને બીકાવળી બનાવતો. સીમમાં વાસો ગયેલા કોઈ ખેડૂતો ઢળતી રાતે ગાવાનો અવાજ સંભળાતો ને ક્યાંક નદીની સામે પાર કાનેસરમાં તબલા કાંસી જોડા રણકાવતી ભજન મંડળી કાને પડતી. ઘરને ઘેરીને રહેતી આવી ભાતીગળ દુનિયા માટે જીવ તો હજુ જુરે છે, પણ એ બધું ક્યાં બચ્યું છે? તમે સાંભળી રહ્યા છો નિબંધ ઘર.

પડસાળે દાદા કાકા સૂતા હોય, પાછલી ગુંજારમાં ભાઈ ભાભીનો સંચાર ચાલે, ચોપાડે માની આસપાસ ટાબરિયાના ખાટલા, ચોપાડની એક પા હોય ઢોરની કોડ, પાગોળે બળદ અને

દૂધ દેતી ભેંસો હોય, પાછલી ભીતે પાંડરાને બાખડી ભેંસ, અંધારામાં એમની આંખો તકતકતી રહેતી. દિવસે પણ અંધારિયા લાગતા કોડ કોલા ને માળા, રાતે તો નર્યા અંધકોપ. ચોપાડની બીજી બાજુના માટીના મોટા કોઠાર ચોરસીઓમાં ડાંગર અને ગોળ, કોઠીઓમાં મકાઈ, બીજી નાની મોટી કોઠીઓમાં દાળ, મગ, ચોખા, ઘઉં, ચણા સમેત ભર્યું હોય અનાજ. થળીઓ ડાટા દઈને સજ્જડ મૂકી હોય. ચોરસીઓ ઉપર મોટા ટોપલાઓનો થપ્પો હોય. આ કોઠારોના વચાળોમાં ઉંદરનો મુકામ. રાત્રે બિલાડી બેન આવે ને ઉંદરમાં ટાઢા થઈ જતા. ચોપાડની ત્રીજી બાજુ પાણિયારું હોય, માટીનું કે ચણેલું. ઢેફા ચણીને પથરો મૂકી માટલા બેડા ગોઠવ્યા હોય. ભીતે લાકડાના પાટિયાની બે ચાર અભરાઈઓ, ઉપરના તાંબા પિત્તળના વાસણો, દિવસે કળાય રાતે નહીં. પાણિયારી પાસે જ હોય દેવ ગોખલો, જ્યાં દાદા દાદી બા બાપા દ્વારકા ડાકોર કાશી ગયા હોય ને છબીઓ લાવ્યા હોય તે બધા દેવો ધૂળજાળા વચ્ચે ઝાંખા પાંખા બેઠા રહેતા. બાજુમાં રસોડાની ઓળીનું બાણું. તમે સાંભળી રહ્યા છો નિબંધ ઘર.

રસોડી કહેવાય એવી આ અંધારી ઓરડી માખોની બચાવવા અંધારું રખાતું. છાપરાના એક બે ઢાંકણ લળિયા ઊંચા કરી છાંછા બારું કરી એમાંથી ઓરડીમાં અજવાળું રીલાય અને ચૂલાનો ધુમાડો પણ નીકળી જાય. બપોરિયું કરવા નિશાળેથી દોડીને આવીએ અને ઓરડી ખોલીએ એટલે પેલા છાંછા બારામાંથી નીચે દળતો તડકો થોડાક રૂપેરી ચાંદરડા રસ્તો હોય.

ચાંદરડા રોટલો દૂધ ચોળેલા વાટકામાં અમે ઝીલીએ ને ચાંદરડાને જાણે કોળીએ કોળીએ આરોગ્ય. દૂધ મકાઈનો રોટલો ને તડકાનું ચાંદણું, ત્રણેયનો એ સ્વાદ તો હવે કોણ પાછું આપી શકવાનું હતું. પકવાનને પાછા પાડતા એ સાદા અને સાત્વિક ભોજન વય છૂટતા છૂટી ગયા કે પછી ઘર ગામ સાથે ઝૂંટવાઈ ગયા છે. એ રસોડાની ઓળીમાં વળીએ બાંધેલા બબ્બે સિક્કા ઝૂલતા હોય, દાદાએ વણેલા સિક્કા, એમાં દહીંની દોણીઓ ઉપરા છાપરી મૂકેલી હોય. રોજ એ સિંકામાંથી દહીં ચોરીને લસણ ચટણીને રોટલા સાથે ખાવાનું. સિંકા નીચે છાસના ભાસરિયા, એમાં પહેલા દિવસની કોપરિયા છાસ તે ખાવા માટે અને ત્રીજા દિવસની ખાટી છાસ તે વાસણો ઉટકવા એક ખૂણે એઠવાડ પાણીનું કુંડું. એની પડખે લાકડા સામે બે ચૂલા ઠરેલા હોય ત્યારે ઊંધા પાડેલા હાંડલા પોળિયા હોય અને માથે ચૂલા બેડ ઉપર કડેલું હાંડેલું ને મસૂતું. બાજુના ભીત ઓળિયામાં બે પાંચ ડબ્બા ડૂબી, બીજા આળિયા ગોખલામાં તાવેતો સાણસીને ખાસતો દાળ કઢી હલાવા કાઢવાનો લક્કડીઓ ચાટવો, સોમાં ઠસ્સા દાર એ લાગે. બીજી બાજુ ઉતારેલા હોય રાંધ્યા ધાનના વાસણ, ત્યાં ભીતે ઊભી હોય રોટલા ઘડવાની લાકડાની કથરોટ, બાજુમાં ચટણી વાટવાનું પથ્થર્યું ને ખાવાના ઢોબલા માટીના. હવે તો ગ્રેનાઇટ જડેલા ઊભા રસોડા આવી ગયા છે ત્યારે મારી એ અંધારી રસોડી હું ક્યાં જઈને શોધું? મારા સંતાનો સૌની જેમ કહે છે, હવે એનું કામ પણ શું છે? સારું થયું કે એમાંથી છૂટ્યા, જોકે મારું મન માનતું નથી. તમે સાંભળી રહ્યા છો નિબંધ ઘર.

પાછલો ઓરડો તે ત્રીજું ભેંક્યું ગુંજાર. એનો એક ખૂણો હળ લાકડા રાંપડી કરબડી ધાણિયા ચવડા કોંસથી ભરેલો, બીજો ખૂણો એ વધારાના વેચવાના અનાજની ગુણોથી ચિક્કાર, કચરો બાવાનો પાર નહીં. આ કોલામાં ચાંદડા પડે 10-12. બાળપણમાં અમને ઘરમાં પૂરીને બધા ખેતરે જતા ત્યારે અમે આ ચાંદડા જોડે રમ્યા કરતા. એ ખસતા જતા એનું અમને ભારે અચરજ થતું. સૂર્ય ઢળે એમ એ અવળી દિશામાં જતા ને છેવટે સીમ ઘેર આવતી તે બારણા ખુલતા ત્યારે વાડામાં તડકો ગુલાબી ગુલાબી થઈને ઓગલાઓને મોટા બતાવતો હોય. સાંજના તડકામાં જોયેલા એ વાડાના જુદી મુદ્રાવાળા ઝાડવા ચિત્તમાંથી ખસતા જ નથી. ગુંજારની અંધારે ઉભાયેલી કોલો ભીતો પર કરોળિયાના સફેદ સફેદ ઘર, એ પણ ધોળાધપ ચાંદરડા જેવા. અમને થતું કે સાંજે સૂરજ આથમી ગયા બાદ કોલામાં રહી ગયેલા ચાંદરડા ભીતોએ જેમના તેમ ચોટી ગયા છે ને કરોળિયા એની હૂંફમાં રહેવા લાગ્યા છે. ક્યારેક અમે કરોળિયાની ઘરની ખાંપો ઉખાડતા, એની નીચે બચ્ચા જોતા અને પેલી રેશમી ખાપની સુવાળપને અડ્યા કરતા. આજે નારિયેળ પડાઈ ગયા પછી પાકા ધાબાવાળા મકાનોમાં વસવા વળેલી નવજું પેઢીને ચાંદરડાનો અર્થ સમજાવવા અઘરું પડે. હજી ચાંદરડા રમાડવા માટેની એ મોટેરી કોલાઓવાળા રાતરાતા નારિયેળી ઘરની યાદો મને વ્યગ્ર કરી મૂકે છે. શહેરમાં ગયા અને ભાડાના ઘર બદલાતા રહ્યા અને પોતાના ઘર કર્યા અને એમાં લહેરથી વસવા છતાં ઘર કહેતા યાદો સાથે ઘેરી વળે છે એ તો મારું જૂનું ગામ ઘર, જે માએ ગારો કરીને થાંપેલું ને જીજીએ ગોર મટીથી લીંપેલું, જેની પેલી એ બહેનોએ ઉકળીઓ પાડી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

ઘરના માળાઓ મોટા, અનેક રહસ્યોથી ભરેલા હોય એવા, ત્યાં પૂર્વજો રહે ને ભૂત વંતરા બાળવાય એવી ભીતિ રહેતી. અમારા સમણાય ત્યાંથી આવતા ને પાછા ત્યાં જઈને છુપાઈ જતા એમ લાગતું. એ માળાઓ વાંસ વણ્યા કડાઓથી છાપેલા, છાયેલા, લીપેલા, એમાં માટલા જૂના નવા પડ્યા રહેતા, એમાં બિયારણના મગફળી ગોળા રહેતા ને ગોળ પણ. બેઉ ચોરવા અમે કોઠીઓ ઠેકતા માળે ચડી જતા. એક બાજુ ઘાસ પૂળા પરાળ હોય ને એમાંથી સાપ ઘોયરા કરડીને મરી જતા લોક વિશે સાંભળેલું એટલે માળે ચડતા બીક લાગે. પણ લાલચ જેનું નામ, માળે વલોણાની નંદવાયેલી મોટી ગોળી જેમાં બાના જૂના લુગડા હતા, છેક તળીએ બાપાની થોડીક ચોપડીઓ, પડખે પતરાની પેટીમાં ભાભીઓના શણગારો ભરેલા હોય, બધા વાસણો પાત્રો ભારે રજોટાયેલા, થાંભલા ટેકાઓ વચ્ચે વળગણી કરી દાદાએ પોતે બનાવેલા પડિયા પતરાળાના મોટા મોટલા હાર બન લટકાવ્યા હોય, જાણે અવસરની વાટ જોતા એ અંધારું સેવતા રહેતા. બાપાને પૂર્વજ રમતો, ક્યારેક નવા દિવસોમાં એ દેવ ગોખલે દીવો કરતા કરતા ધ્રુજી ઉઠે ને ધૂણવા માંડે, હાકોટા છાકોટા કરતા ઘરમાં ફળી વળે. માં કહેતી કે પૂર્વજ ખોડિયામાં આવ્યો છે ને ઘરમાં આવેલા બીજા ભૂતરાને કાઢી હાંકવા આમ કરે છે. આ બધું માળામાં ભરાઈ રહેતું હોવાથી એમને પાકી ખાતરી. આવડા મોટા ઘરમાં રાતે જરા સરખો ઉંદર બિલાડીઓનો કે ઢોરનો અવાજ થતો ને અમે ફફડી ઉઠ્યા. ભયનું એ ઘરમાં વસ્તુ જગત હવે નથી રહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

વીજળી દીવાઓને માળા અને અંધારિયા કુલાવે ખુલ્લા ખટ કરી દીધા છે. ભૈરો માંસની એકાગવી દુનિયા લૂંટાઈ ગઈ છે. આજ ઘરમાં ગેસ તેલના ખડિયાને અજવાળે ભણ્યો અને ઈડરથી રજાઓમાં ઘેર આવતો ત્યારે PhD નું વાંચન લેખન પણ ફાનસને અજવાળે ચાલતું. એ ફાનસ હવે ભણંગિયાની ભંગારમાં જતી રહી હશે. વીજળી દીવાઓને બધા રહસ્યો છીનવી લેવા માટે અમારું એક અંગત ઘર જીવન હતું ને એ જાણે ઉઘાડું કરી દીધું. એનું એ શલ્ય ભોકાય છે. પરાળના ઓગળામાં ખોયલો કરી કૂતરે વ્યાતી, કદી કરાના કઠિયારામાં એના બચ્ચા ઉછળતા, ભીંત પડાળ વચ્ચે કબૂતરો સંસાર માંડતા ને કરાની કંઠેરમાં હોલી ઈંડા સીવતી, સીતાફળને આંખો ઉગળતી. હવે તો બધુંય ગયું. મહિનાના પાણી ઘરમાં પેઠા ને પરિવર્તનોએ આલબેલ પુકારી. ઢળતી સાંજે માઇલો દૂરથી જોઉં છું ને મારું ઘર સ્મૃતિના પ્રદેશમાં. ત્યાં તો માત્ર ખંડેરો રહ્યા છે, ઊંટોની ખાંધો જેવા. બાણુમાં ઘર છોડ્યું પછી નથી રહ્યું. હવે એના ખંધેણિયા જોવાની હિંમત નથી એટલે નથી જતો વતનમાં. જયંત પાઠકે વનાંચલને છેડે લખેલી પંક્તિઓ, અરે એ તો મારે લખવાની હતી. ભીની આંખે ને આદ્ર સ્વરે બોલું છું, અહીં હું જન્મ્યો તો વનની વચમાં, તે વન નથી, નથી એ માટીનું ઘર, નિજ લહ્યા તે જન નથી. અજાણ્યા તાકી રહે વદન મુજને સૌ સદનમાં, વળું પાછો મારે વનઘર હું મારા જ મનમાં. તો આજે આપણે સાંભળ્યું નિબંધ ઘર. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું નવા નિબંધ સાથે. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું.

9596 88 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક સમય એક ગામમાં બ્રહ્મદત્ત નામે એક યુવાન રહેતો હતો. વ્યાપાર હેતુ બ્રહ્મદત્તે બહાર ગામે પ્રવાસે જવાનું થયું. બ્રહ્મદત્તની માતાએ તેને આગ્રહથી બોલાવી ને તાકીદ કરી, મારા દીકરા એકલા અટુલા પ્રવાસ ન ખેડતો, કોઈ મિત્ર સાથીદારને જોડે રાખજે, મુશ્કેલીની પળોમાં એ જ કામ આવશે. પણ બ્રહ્મદત્તે માતાને કહ્યું, હું જુવાન છું અને મારી જાતની સંભાળ પોતે રાખી શકું છું, તદુપરાંત કોને વળી સાથે લઈ જાઉં? માતાએ જવાબ આપ્યો, હું તારા માટે સાથીદારની વ્યવસ્થા કરીશ. તેણે એક કરચલો આણ્યો અને દીકરાના પોટલામાં મૂકી દીધો. બ્રહ્મદત્તને માતાની લાગણીઓ દુભાવી ન હતી માટે તેણે કરચલાને કપૂરની ડબ્બીમાં પૂર્યો અને પ્રવાસે ચાલી નીકળ્યો. બીજે કામ પહોંચવા માટેની પગપાળા યાત્રામાં શારીરિક થાકના કારણે બ્રહ્મદત્તે થોડોક વિસામો લેવાનું વિચાર્યું. ઘટાદાર વડલાની નીચે તે ગસગસાટ સૂઈ ગયો. વડના થડની બખોલમાં એક સર્પ રહેતો હતો. બ્રહ્મદત્તના પોટલા સુધી આકર્ષિત થઈ તે સાપ બ્રહ્મદત્તની નજીક આવી ગયો, કપૂરની ડબલી સુધી પહોંચી ગયો. સર્પ જીવો એ ડબલીને છંછેડવા ગયો કે તરત અંદર રહેલા કરચલાએ સર્પને ગરદનથી પકડી અને હણી નાખ્યો. મૃતક સર્પને જોઈને બ્રહ્મદત્તને માતાના

0: તમે સાંભળી રહ્યા છો.
1: ચોથો ભાઈ બોલી ઉઠ્યો, અરે આ શું કરો છો? સજીવન થશે અને કદાચ સિંહ હશે તો આપણા સૌનો જીવ લેશે. ત્રીજાએ કહ્યું, તું તો મૂર્ખ જ રહ્યો. પ્રયોગ વિના પોતાના વિદ્યાબળની પરીક્ષા ક્યાંથી થાય? હું તો પ્રયોગ કરીશ જ.

0: તો બોલ્યો, ઊભો રહે, મને ઝાડ ઉપર ચડી જવા દે, પછી તું તારી વિદ્યાનો ચમત્કાર બતાવજે. આમ કહીને તે ઝાડ ઉપર ચડી ગયો. ત્રીજા ભાઈએ મંત્ર ભણી પાણીની અંજલી છાંટતા જ તેમાંથી ત્રાળ મારીને સિંહ બેઠો થયો અને ભયાનક ગર્જના કરીને ત્રણેય બુદ્ધિહીન વિદ્વાન ભાઈઓને મારી નાખ્યા. અવિચારી કાર્યથી પોતાને જ હાનિ થાય છે, માટે કોઈ પણ કાર્ય કરતા પહેલા પૂરતો વિચાર કરવો જોઈએ. ચોથો ભાઈ ત્રણેય ભાઈઓની વિદ્યા ઉપર ધિક્કાર વરસાવતો આંસુ સારતો ત્યાંથી પોતાના નગરે વિદાય થયો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હેલો, હાય, હું છું આરતી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે નાની વાતોમાં ઘણી એવી વાતો જોઈ હતી કે જે આપણા જીવનના દરેક ભાગને સ્પર્શતી હતી. આજના એપિસોડમાં પણ આપણે એવી જ વાતો જોવાની છે. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે જીવન સાફલ્યની વાટે, કે જે દિનેશ પટેલ દ્વારા લખવામાં આવી છે. તો શરૂ કરીએ આજની નવી પણ નાની વાતો. સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગર કિનારે નદીની પ્રસન્નતાનું કારણ કોઈએ પૂછ્યું ત્યારે નદીએ અહંકારથી કહ્યું, કેટલાય વર્ષોથી વચ્ચે રહેલો એક પર્વત મને તને મળવામાં ખૂબ જ હેરાન કરતો હતો. આજે મેં એ પર્વતને તોડી નાખ્યો

હું ચારેય બાજુથી જાહેરાત કરતી આવી કે મારા રસ્તામાં જે કોઈ અવરોધ બનશે એના હાલ પણ પર્વત જેવા થશે. સાગરે હસતા હસતા કહ્યું, નદી એક કામ કરીશ. અહીં એક બાજુ નેતરની સોટી ઉગી છે, એમાંથી બે ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ? નદી તો ઉપડી નેતરની સોટી લેવા. તેણે બળપૂર્વક નેતર પર આક્રમણ કર્યું, પણ નદી જેવી નેતર પર કૂદી એવી નેતરે તેની કાયાને નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર પાછું વળી ઊભું થઈ ગયું. આ જોઈને નદી ખૂબ ગુસ્સે થઈ, વધારે બળપૂર્વક નેતર પર કૂદી, પણ પરિણામ એ જ હતું. આખા દિવસના નદીના આક્રમણ ચાલુ રહ્યા, પણ નેતર ન તૂટ્યું. થાકી હારીને નદી સાગર પાસે આવી અને કહ્યું, કેમ નદી, નેતર ક્યાં ન લાવી શકી? મને ખબર નથી પડતી કે આમ કેમ થયું. પર્વતને હું તોડી શકી, પણ આ નેતરના મૂળને હચમચાવી પણ ન શકી. સાગરે કહ્યું કે નદી પર્વતને તું તોડી શકી કારણ કે તે અક્કડ હતો, નેતરને તું ન તોડી શકી કારણ કે તે નમી ગયું. આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓને પણ પાણી ઉતરવા સહેલા છે, પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારા પણ પાણી ઉતારવા સહેલા નથી. સાગરની વાત સાંભળીને નદીનો અહંકાર ઓગળી ગયો. જગતમાં આ વાત ખૂબ જ મહત્વની છે કે જે અક્કડ રહ્યા છે તે હારી ગયા છે, અને જે જીતી ગયા છે તે ઝૂકી જનારા. આપણે પણ આજથી આ જ ગુણ કેવી જીવનને જીવતવા ઘણી આપણે પણ આજથી આ જ ગુણ કેળવીએ અને જીવનને જીતવા માટે ડગ આગળ માંડીએ.

હેલો આય નમસ્કાર, ધીસ ઇઝ આરજી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે વાત કરી રહ્યા હતા નાની વાતોની, એવી વાતો કે જેની અંદર આપણે ઘણા એવા મહાન લોકોની વાત કરી કે જેઓ આપણા જીવનમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. અને આજે આપણે એવા લોકોની અથવા તો એવી નાની વાતો કરવાની છે કે જેમાં તમે અને હું બધા જ આપણા જીવનના દરેક પાસાને એમાં રિલેટ કરીએ છીએ. તો શરૂઆત કરીએ આજના નાની વાતોના એપિસોડની. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એનું નામ છે જીવન સાફલ્યની વાટે, કે જે દિનેશ પટેલ દ્વારા લખવામાં આવી છે. મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીએ તો આત્મવિશ્વાસનો અર્થ એ છે જે પોતાના કામમાં અને પોતાની જાતમાં અટૂટ શ્રદ્ધા રાખે છે. આવી અટૂટ શ્રદ્ધા રાખનાર અને ભારતની સ્વતંત્રતા માટે શહીદ થનાર વીર ભગતસિંહના બાળપણનો એક સુંદર પ્રસંગ આપણને આત્મવિશ્વાસ વિશે ઘણું બધું શીખવી જાય છે. એક દિવસ ભગતસિંહ અને તેમના પિતા લાહોરના બજારમાં ફરી રહ્યા હતા. બપોરનો સમય હતો અને પિતા પુત્ર બજારમાં ખરીદી માટે નીકળી પડ્યા હતા. તેઓ ફરતા ફરતા અનારકલી નામના એક બજારમાં આવી પહોંચ્યા. ભગતસિંહ નાનપણથી જ બહુ તોફાની સ્વભાવના હતા એટલે તેઓ કુદાકૂદ કરતા હતા. આ કુદાકૂદ જોઈને તેમના પિતાને ગુસ્સો આવે છે અને તેઓ ભગતસિંહને ભર બજારમાં એક લાફો મારી દે છે અને કહે છે કે શાનો આટલો ફાંકો થાય છે, તને લોકો એ મારા નામથી ઓળખે છે. આ બજારમાં તું જે ફરી રહ્યો છે ત્યારે કોઈ એમ નથી કહેતું કે તું ભગતસિંહ છે, તને લોકો એમ કહે છે કે તું આમનો પુત્ર છે, એટલે તારો આ ફાંકો તું બંધ રાખ. ભગતસિંહ એ સમય કશું બોલ્યા નહીં, પરંતુ પિતાની આ વાત તેમને બહુ લાગી આવી અને થોડો સમય બાદ તેઓ પોતાના પિતાને કહે છે કે પિતાશ્રી મને માફ કરશો, પરંતુ એક સમય એવો આવશે કે જ્યારે હું તમારા નહીં પરંતુ તમે મારા નામથી ઓળખાશો. અને ભગતસિંહ આ વાત રિયલમાં સાબિત કરી બતાવી. અને એક દિવસ એવો જરૂર આવ્યો કે જે દિવસે લોકો એમના પિતાને વીર ભગતસિંહના નામથી ઓળખવા લાગ્યા. આજકાલના બાળકો કે જેમને એમના માતા પિતા કશું બી કહે છે ત્યારે એમને ખોટું લાગી જાય છે. આ બાળકોને આ વાત સમજવી અને સાંભળવી ખૂબ જ જરૂરી છે. પોતાના માતા પિતાની વાતને ખોટું ન લગાડતા એ વાતને પોઝિટિવલી કેવી રીતે રહેવી અને એને કેવી રીતે સાબિત કરવી એ મહત્વની વાત છે. અને પોતાના આત્મવિશ્વાસને કેવી રીતે કાયમ રાખવો એ પણ જરૂરી છે. આગળ એક આવી જ નવી વાત સાથે મળું છું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલપુર 90.4 FM.

રિવાજ કે કુરિવાજ? રિવાજ રિવાજ બનીને રહે તો સારું, પરંતુ આ જ રિવાજ જ્યારે કુરિવાજ બની જાય છે ત્યારે એ આ સમાજને ઉધઈની જેમ કોતરી ખાય છે. તો આવા જ કુરિવાજ માટે એક મહત્વની વાત લઈને આવું છું. સરદાર વલ્લભભાઈ પટેલ, તેમના પિતાનું નામ ઝવેરભાઈ. ઝવેરભાઈને ત્રણ પુત્રો હતા. સૌથી મોટા પુત્ર નરસિંહભાઈ, વચેટ પુત્ર વિઠ્ઠલભાઈ અને સૌથી નાના પુત્ર વલ્લભભાઈ. ઝવેરભાઈનું 1914માં અવસાન થયું. નાતના રિવાજ પ્રમાણે નરસિંહભાઈએ ઝવેરભાઈનું કારજ કરવાનું નક્કી કર્યું. આ વાત તેમણે વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈને જણાવી, પણ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ તો કુરિવાજોના કટ્ટર વિરોધી હતા. કારજ કરવાને બદલે કોઈ સામાજિક કાર્યમાં તેનો ખર્ચ કરવાનો બંને ભાઈઓએ આગ્રહ કર્યો, પણ નરસિંહભાઈ પોતે રૂઢિચુસ્ત હતા. ભાઈઓનો આવો વિચાર એમને કેવી રીતે યોગ્ય લાગે? તેમણે તો બંને ભાઈઓને સાફ સાફ કહી દીધું કે તમે વિરોધ કરશો તો પણ હું જ્ઞાતિને જમાડવાનો છું. મારી તો તમને બંને ભાઈઓને વિનંતી છે કે તમે આ વિરોધ છોડી દો અને જ્ઞાતિના જમણ વખતે હાજર રહો, આપણા કુટુંબની આબરૂ સાચો. જ્યારે આ વિનંતીનો અસ્વીકાર થયો ત્યારે નરસિંહભાઈએ એક ધમકીના રૂપમાં બંનેને જવાબ આપ્યો કે કારજ નહીં કરો તો ભાગ તો નહીં લો અને તમને બાપની માલિકીનું પણ કશું મળશે નહીં. પણ વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ, જેઓ પોતે નિષ્પ્રાય બનેલી રૂઢિઓ અને કુરિવાજોના કટ્ટર વિરોધી હતા, તેમણે નરસિંહભાઈને જણાવી દીધું કે અમે રાજી ખુશીથી આ મિલકતને હક જતો કરવા તૈયાર છીએ. અમારે એમાંથી એક પાઈ પણ નથી જોઈતી, પણ આ કુરિવાજોનું પ્રોત્સાહન અમે નહીં કરીએ અને સુરિવાજવાળા સમાજની અમે સ્થાપના કરીશું. પછી બંને ભાઈઓ જ્યારે પણ પોતાના ગામ કરમસદ જતા ત્યારે બાપના ઘરને બદલે બીજે ક્યાંક ઉતરતા. કુરિવાજ નાબૂદી અને સુરિવાજની સ્થાપનાનો કેવો દટ્ટા આધાર! જેમ સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈએ કુરિવાજનો વિરોધ કર્યો, તેમ શું આપણે આપણા સમાજના પ્રવર્તતા આ કુરિવાજોનો વિરોધ કરી શકીએ? અને શું આપણા આપણા સમાજને આપણે સુરિવાજ તરફ ના લઈ જઈ શકીએ? ચોક્કસ કરી શકીએ. પેલું કહેવાય છે ને, સુભ્રસ્ય શીઘ્રમ. તો ચાલો શરૂઆત કરીએ.

પચાવેલું તત્વજ્ઞાન કોને કહેવાય? એક ગામમાં એક ગુરુ મહારાજ પધાર્યા. રોજ ગુરુદેવના પ્રવચનમાં એક શેઠ સમયસર આવે. ગુરુદેવ જેટલા નિયમિત તેટલા શેઠ પણ નિયમિત. પ્રવચન શરૂ થાય, શેઠ હાજર હોય. રોજ સમય હાજર થનારા શેઠ આજે પ્રવચન અડધું પૂરું કરવા છતાં પણ તે હાજર ના થયા. ગુરુ મહારાજે પણ આજે પેલા વ્યાખ્યાનમાં મજા ના આવી. મનમાં સતત વિચાર આવ્યો કે પેલા શેઠ આજે કેમ નહીં આવ્યા હોય, શું કારણ હશે? પ્રવચન પૂરું થવાને 2 મિનિટ બાકી હતી, શેઠ આવ્યા. વ્યાખ્યાન પૂરું થતાં વૃદ્ધિ જે મહારાજને મળ્યા, મહારાજે પૂછ્યું, ભાગ્યશાળી, તમે કોઈ દિવસ મોડું ના કર્યું ને, આજે શું થયું? શેઠે કહ્યું, મહારાજ, અમે તો સંસારી જેવડા, શું કરીએ? ક્યારેક એવી જવાબદારી નિભાવવી પડે છે, ઈચ્છા હોવા છતાંય ધર્મારાધના થઈ શકતી નથી. ઘણા સમયથી મહેમાન આવ્યા હતા, તેઓ વિદાય થયા પછી વળાવીને આવતા મોડું થઈ ગયું. મહારાજશ્રી તો કંઈ બોલે કે વિચારે એ પહેલા બાજુમાં રહેલા એક ભક્તે કહ્યું, મહારાજ, આ શેઠને કયા મહેમાન વળાવે, આ શેઠ કયા મહેમાનને વળાવવા ગયેલા એ ખબર છે? તેમણે એકનો એક જુવાન દીકરો હતો કે જે તેમની પેઢીનો બધો જ વહીવટ સંભાળતો હતો. જે તેમની ગણપણની લાકડી હતો તે આજે સવારમાં પરલોક જતો રહ્યો છે. તેની સ્મશાન યાત્રામાં આ શેઠ ગયેલા. વિધિ પતાવીને સીધા વ્યાખ્યાનમાં આવીને બેઠા છે. ગુરુ મહારાજ આ વિચારીને, આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા અને પેલા શેઠ બોલ્યા, મહારાજ, મારો દીકરો મારો લેણદાર હશે, લેણો લેવા આવ્યો હશે. બધું દેવું પૂરું થઈ ગયા પછી એ હળવો ફૂલ થઈ 25 વર્ષનો મહેમાન બનીને આવ્યો અને આજે એને વિદાય લીધી. વળાવવા તો જવું પડે ને. આપે જ આ તત્વજ્ઞાન શીખવી છે. મારા તો આ શેઠના પચાવેલા જ્ઞાનને મનોમન પ્રણામી રહ્યા હતા. અત્યારે અમુક ટીવી ચેનલોમાં સતત ધાર્મિક પ્રવચન

આજકાલના બાળકોના મનની વ્યથા શું હોય? મા બાપ કે જે પોતાના બાળકો પાસેથી વધારે પડતી એક્સપેક્ટેશન રાખી રહ્યા છે, એમના માટે એમના મનની વાતો શું હોય? એક પુસ્તક છે જીવન સાફલ્યની વાટે, કે જેની અંદર આ વ્યથાને બહુ સારી રીતે દર્શાવી છે, જેને હું તમારી માટે લઈને આવું છું. આ બાળક કહે છે, મને ખબર જ હતી કે હું અહીંયા આવીશ એટલે તમે મને ધમકાવશો, અરે ડોળા કાઢશો અને પૂછશો, શું કામ છે તારે લ્યા, તું શું કરે છે, અરે મારે બીજું શું કરવાનું હોય, મારે તો તમે નચાવો તેમ કઠપૂતળીની માફક નાચવાનું જ છે ને, હું કોણ છું, મારે શું થવું છે, મારો શું અરમાન છે, એનાથી તમારે કોઈ લેવા દેવા જ નથી. ભલે તમે મને ઓળખવાનો દાવો કરતા હોય, ભલે તમે કહેતા હોય કે હું બાળ મનોવિજ્ઞાનનો જાણકાર છું, પણ શું તમે એક બાળકને, એક દીકરાને, એક દીકરીને, એક વિદ્યાર્થીને સાચા અર્થમાં ઓળખ્યો છે ખરો? હું પૂછું છું, મને ઓળખવાની તમે તસ્દી પણ લીધી છે ખરી? તમે ભલે સારા શબ્દો વાપરીને મને મહત્વ આપ્યું, કેવા શબ્દો, બાળક ફૂલ છે, બાળક પ્રભુનો અવતાર છે, અરે બાળક પ્રભુ પૈગંબર છે, પણ શું બાળકરૂપી પૈગંબરને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે ખરો? કહું છું કે હૃદય જેવું કંઈ છે તમારે, શું કહ્યું છે તો સાંભળ. હું બાળક છું ફૂલ કહીને તમે મને નવાજવાનો પ્રયત્ન કર્યો, પણ ફૂલની જેમ મારી આ રીતે આપ મેળે મને ખીલવા જ ન દીધું.

પ્રયત્ન કદાપી કર્યો છે ખરો? શું મારે બીજાને ખીલવે તેમ ખીલવાનું? પપ્પા કહે છે ડૉક્ટર બન, મમ્મી કહે છે વકીલ બન, મોટા કહે છે એન્જિનિયર બન, પણ કોઈ દિવસ મને પૂછે છે કે મને શાનો શોખ છે, મારે શું બનવું છે? ગણિતમાં બે ગુણ કપાય તો પપ્પા ડોળા કાઢે, મમ્મી વેલણ લે, અરે એક દિવસ તો ખાવાનું એ ન મળે, કેમ ઓછા ગુણ આવ્યા? પણ શું કોઈ દિવસ વિચાર્યું છે કે મારામાં કેટલી તાકાત

તાકાતની બહારની અપેક્ષાઓ હું કેવી રીતે પૂરી કરું? અને તે પણ ડોળા કાઢવાથી, વેલણ મારવાથી અને ભૂખે મારવાથી? શું મારે રમવાનું, કૂદવાનું, નાચવાનું, ગાવાનું, ખાવાનું, ભણવાનું અને ઊંઘવાનું પણ બીજાની મરજીથી? શું મારી મરજીની કોઈ આઝાદી જ નથી? વાહ, તમે તો મને સાચા અર્થમાં આઝાદ દેશનું ગુલામ બાળક બનાવી દીધો છે, જે શતરંજના પ્યાદાની માફક નચાવ્યા એમ નાચ્યા કરે છે. ભણવા પણ સાહેબને પસંદ હોય તે, ગણિત ભણવું હોય ત્યારે પર્યાવરણ, કવિતા ગાવી હોય ત્યારે સમાજ વિદ્યા, પછી મને ક્યાંથી રસ પડે? બાજુવાળા સાથે બોલવાનું નહીં, હલવાનું નહીં, નહીં તો અશિસ્ત કહેવાય. ક્ષમતાઓ મુજબ જ ભણવાનું, ઘેર પણ રમવાની મોકળાશ નહીં, ઘરે જઈને પુસ્તકનો સ્વાધ્યાય તો કરવાનો જ, સાથે સાથે સ્વાધ્યાય બુદ્ધિ પ્રેક્ટિસ વર્કનું પ્રારણ તો ખરી જ, મુક્તતાનું તો નામ જ નહીં. અરે, તમે મને બનાવવા શું માગો છો? તમારી વિચારસરણી પર રચાયેલી મારી જિંદગીની ઇમારત તો મારો વિચાર સરખો છે જ નહીં. તમે જ કહો આ ઇમારત કેટલા દિવસ ટકશે? મારા પર મહેર કરો, હું માનું છું કે તમે મારા હિત ચિંતક છો, પણ હિતના બહાને મારા પર જુલમ ના કરો. હું બાળક શિક્ષણમાં કોઈ સ્લેટ જેવો છું, મારી સ્લેટમાં આડાવળા લીટા ના કરો. મને મારી રીતે ફૂલ બનવા દો, મને મારી રીતે ખીલવા દો, વિકસાવવા દો, મને મારી રીતે શીખવા દો, મને મારી કોરી સ્લેટમાંથી મારી મનપસંદ આકૃતિ ઉપસાવવા દો. મને આઝાદી આપો, મને આઝાદી આપો. તો હવે તો મને આઝાદી આપીને વિકસવા દેશો ને? બોલો તો ખરા, કંઈક તો બોલો. આ બાળકના મનની વ્યથા એ શું છે આપણે જાણી, આગળ જાણીશું એક

એક વખત આપણા દીનબંધુને મળવા ગયેલા એક વખત આપણા આ દીનબંધુને મળવા ગયેલા તેમના જૂના મિત્ર આવ્યા. બંને વાતે વળગ્યા. વાતો વાતોમાં 10 વાગી ગયા. દીનબંધુ એમનું જે ઘડિયાળ જોઈ અને પેલા સજ્જને ક્ષમા માંગતા કહ્યું, માફ કરજો, મારે ચર્ચ જવાનું છે. પેલા સજ્જને કહ્યું, મારે પણ જવાનું છે, તો ચાલો સાથે જઈએ. દીનબંધુ એમનું જે કહ્યું, પરંતુ તમે જે ચર્ચ જવાની વાત કરો છો હું ત્યાં નથી જઈ રહ્યો. તો પછી આપ પ્રાર્થના કરવા ક્યાં જાઓ છો? દીનબંધુ હસે અને કહ્યું, ચાલ હું તમને મારા ચર્ચમાં લઈ જાઉં. પેલા મિત્રને લઈ લે તેઓ શહેરના સ્વચ્છ રસ્તા પરથી બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઝૂંપડીમાં લઈ ગયા. તે 13 વર્ષનો એક બાળક તાવથી તડપતો હતો અને સૂતો હતો. એક વૃદ્ધ તેને પંખો નાખ્યો. દીનબંધુએ વૃદ્ધના હાથમાંથી પંખો લઈ અને કહ્યું, બાબા આપ સૂઈ જાઓ. એ વૃદ્ધના ગયા બાદ દીનબંધુએ પેલા સજ્જનને કહ્યું, આ બાળક અનાથ છે અને તેને ક્ષય નામનો રોગ છે. પડોશમાં રહેતા એક વૃદ્ધ માણસ તેની સંભાળ લે છે, પરંતુ દરરોજ 11 થી 2 વાગ્યા સુધી તેમણે કામ પર જવાનું. ત્યારે હું આ બાળક પાસે આવું છું અને પછી જ્યારે પાછા આવે છે ત્યારે જઉં છું. આજે મારી પ્રાર્થના ઝૂંપડપટ્ટી એ જ

એક રાજ્યના રાજા અને દિવાન વચ્ચે ચર્ચા ચાલે છે કે રાજ્યમાં અમુક લોકો અમીર અને અમુક લોકો ગરીબ કેમ છે. દિવાન બુદ્ધિશાળી હતો અને રાજા આ સવાલ માટે થોડા સમય પૂર્વે મંદિર નિર્માણ માટે બોલાવેલા શિલ્પીઓની રાજા દ્વારા છુપાવેશમાં મુલાકાત થઈ તેમની મનોવૃત્તિ જાણવાનું નમ્ર સૂચન કર્યું. રાજા તો બીજા દિવસે ઉપડ્યા છુપાવેશે શિલ્પીઓને મળવા. જ્યાં મંદિર બનતું હતું ત્યાં પહોંચી ત્રણ શિલ્પકારો તેમના કામમાં મગ્ન હતા. તેમણે પૂછ્યું, ભાઈ તમે આ શું કરો છો? શિલ્પકારે કહ્યું, કેમ દેખાતું નથી મૂર્તિ ગણું છું? આ રાજ્યના રાજાને એ મંદિરો બનાવવાનો બહુ શોખ છે. જુઓ ને, છે કોઈ રાજાને કહેવાવાળું? કેવા પૈસાનો બગાડ છે, સાવ ધૂની માણસ છે. જ્યારે બીજા શિલ્પકારને પૂછ્યું ત્યારે કહ્યું, મારા પેટનો ધંધો છે, પેટ પૂરવું માટે બધું પડે, પેટ કરાવે, પેટ કામ કર્યા વગર છૂટકો થોડી છે. અને રાજાએ ત્રીજા શિલ્પકારને પૂછ્યું ત્યારે શિલ્પકારે કહ્યું, વડીલ અમારા મહારાજ બહુ દયાળુ છે, તે શિલ્પકારોને રોજીરોટી મળી રહે તે માટે અમને કામ આપે છે અને જે કામ અમે નિષ્ઠાપૂર્વક કરીએ છીએ. જો હું આ કામમાં વેઠ ઉતારું તો ઈશ્વરે આપેલી તમામ શક્તિઓ વ્યર્થ જાય અને હું તો ભગવાન કૃષ્ણની સુંદર મૂર્તિ બનાવી રહ્યો છું, જેમાં ભગવાને આપેલી તમામ શક્તિઓને હું મારા કામે લગાડીશ અને આ મૂર્તિનું તેજસ્વીપૂર્ણ કામ કરીશ. મારા માલિકને મારું કામ જોઈને પ્રસન્નતા થાય એ જ મારો સંતોષ છે. રાજાને તેના પ્રશ્ન

સારો જવાબ મળી ગયો. પેલો શિલ્પી કામમાં વેટ ઉતારે અને માત્ર એક મજૂર તરીકે કામ કરે તે મજૂરી છે. બીજો શિલ્પી મજબૂરીથી રસ વગરનું કામ કરે તે માત્ર મહેનત છે. પણ જ્યારે ત્રીજો શિલ્પી કામને બોજ ગણવાના બદલે ઉપાસના ગણે છે તેમાંથી પ્રસન્નતા મેળવે છે એ જેનો પુરુષાર્થ છે. મજૂરી મહેનત એ ફટકતા મોતી છે અને પરિશ્રમ એ સાચું પાણીદાર મોતી છે. તો શા માટે લોકો અમીર અને ગરીબ છે એનો નિર્ણય તમારે કરવાનો રહ્યો. આજે આપણે ઘણી વાતો કરી અને એવી વાતો કરી કે જે આજકાલના સમયમાં બહુ મહત્વની છે. ફરી મળીશું આવતા એપિસોડમાં આવી જ નવી વાતો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો બાલાપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 96 68 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર.

0: इश्क की मेरे बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર।
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું। વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવી

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95 12 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત.

0: રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 99 66 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને

सबको ये बता दो, कह दो हर नजर से हाँ। सबको ये बता दो, कह दो हर नजर से।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
3: અભી અલવિદા મત કહો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.